0: 다손 라바 이행 호조 나데노스 티스 구드 라바 이행 올 바부 섬서 단르 제드 가사 갈본도 문르 롱제즈 치치드 요르고 데니 셀 남신시드 사마 다쳐져 그리고 또 왔다 온데 산도이치 뭐 사마 나손 나서 산도 고도 섬 아 산도이치 문르야 데니 칼레 날레 뭐 본지 오다 든르 든르링 다 든르리 차드 다데 춘르리 존데 다다 가서 그 Peking sakudan, Chibak sakudan, Long sakudan, yawa somsi tigo. Ti ngoma iji na ma juram da jiring. Juram da chundur isi na tambo nadu kapsala ta sama da su mayu. Peking sajuran yin da su pe, medru da su nyam tundur yon da Peking pe wakasala Peking na sasu tanda ji. Jinji sakudan tombo na hondi. Tene pala ta medru njotop da su xin, ta ku tingsan Siloso rogi xie du yixian zi jie mei le, ngage zi na xiaxia menba zore, xie men zore, xie ku de, de ge nuba de ce de mayo ne, de nuba de chou ne, de ni ta son jinji sa ku de naang zo xing gu, de xie ku de da, chi ku de ni qi re isi na, ku sama xiu jie ren gu, ta sama de nom jien da, ji sama ju qianbo da, sama de zo xio ka mo dun re yong du, chi ku da, ta xie ku de zo, pun qianbo ji mana, puwa nung rogu de ren gu, ta de nuba de ku, ka len zi katan zi qiu, zo gu da, puna xiu jia din zi ku, ku nuba nyam, dun re rin zi ren gu, dun re rin zi du, bar de la, ta chi ba ge ne yi, yin di zi sa tan zi qi. Jinji sakute. Tene tama dachin warisi na da lugu song tsuma juu desu jino nama hiondro lemri, chima nama hiondro du, tama desu nima nama hiondro du, tene luzon desu hienbo on, xa desu kambo on, zubo lo xiu mele on, tenri rinro rugo. Di kapsi chirisi na ngake namjun zore nepa jobo da jik ma zubo xiobo rinro du long yang pion rugo. Di kapsi la da long sakute rinro rugo. Tenri korem yin da ma tangbo pekin tene chiba tene long. Tendri yin tila sotana chi rin ka namchun neto kal tando tu. Tini ngoma ka mayon tina nangla ya song yin gugu. Chindri song kasi na tini kanki tamji nga jo pachi dangzi saku yin isi. Ta rinpa yin da tangbo chun rawa ni tini tama di nyushu ba di Peking ki saku na nijima di dangzi saku rugu. Tendri rido tama di dangzi saku rin jono re isi. Ta di chindri kuwa liyin gu shing ka zion di tangson ra jino nga cha di jento jento jento rin rugu. Tāngbō nādu ngā chā tōngbō me, tē jima ngā chā jintō jintō rindō lēmē rī, tēndrē rindō dī, wā tā tēndrē rā jī kōwā lēn jī rī dāng kā. Tā tēndrē yīn chā dī, tā tēnsō ngā chā dī tā jī lī tā tāp dī mō yō rūgō, mēn kō nā pā sōng tē nā chā ngā chā dī sō tā chō rūgō, tē mā rī nā rōng kū tsū nyō nā tāp dī bō tēndrē, tē nē dzū kā lēn rī kāp dī tsū tē nē ngā chā lāng sō tā chō rūgō, tēndrē tā ngā dī, tē nē tā xioban rā tōtōng kū tū lū rūgō. Sama mazu kong la, tene chak nga cha de, ta detang yin na chisi sa gorsi na chak nga cha de, som cha go ne, jok cha le gorsi zogu mali ta, jok cha thik sa chi, tene yin du, ko detang ke, chak nga cha de ren gu go. Ta tene ri cha du, tene, ta jok cha jik ne, jok cha gorsi chi, ya, yu na, tene, ta, jinji sa ku ku ne on li, ne na on li ka ta chi zogu ngon rog rima song la, o tene ri ren gu, nga sur zo chi de ren ga. Nga dee zon rachi. Da didu kap didu zazav zo, tene menju zo, yonda zo, hongo zo jina, ko mana lege tizo gorgo, rewa yorgo. Da dene, cha nga cha de, dune ya ge zon na, dene cha dan chini sa goge, da ne re zo, ngigin rachi, zi chole dene ring. Dene labad, sama su sa rogo, sama su sa du, cha nga cha de, da yonbo kapsula, dene cha nga cha de, jukjik da cha jik, Nya ge so na, te ta jitang jinji sako ke ne re zo, ta ju choli ke tsegi so tan rachi, tenri ring. Tene cha ke nong la tenri ta ju yore la, tene jing ke nong la ta ju yore go, jing nong la ta ondo tene, ta domda jik sa, nyi sa, ngar cha monyong teke ro go, ngar cha monyong teke, tenri wen tene, ten san zo che wa, ta ten san tan chuja tiso ta ju yore ku sebo rachi, jo zo ro go, pa ka sebo zhonga go ne pa, ta ju cho ro go, tenri rachi ring.
1: Tenri
0: san, wachajin tumbo ro go? Tā nē tā tē tō chī wā tā tēn rīng rīng tēgī rīng tō chī wā.
1: Nā sō, nā sō. Tā kēng jīn jīn sā kū nē tō chī tē tā mā pū yung hā tō ngōng gōng tā shē kū nā kā nē tā shē kū khā nā.
0: Tā ngōng gō tē tō chī wā chī rī sī nā tē tē rī gō ngā kē nām jū jū nā ngā rī sōng yō rī. Nē lōng jīn jī chēn pē tā tā pāng lū ngā yī lī nī pāng yāng tā tēn sōng yō rī. で、チェソンのレスナー、ネグ本陣にで、南中の前ね、でね、ポンゴレソンよ。マイヒネル本陣イエスソンよ。ポクソアルバナ、トゥドン、セジュイエス。トゥダン、ドンダン、セダン、チュラムイエスソンよ。ゴ。ダ、テンジェヨンで、トゥダン、ドンダソラ、ランスヨマレコ、テンジェロング、ポンサナポマトバゲ。
1: 드르리디오레
0: 내가 침보 전국 때문에 그런 뭐고 감자죠 말고 드는 이사도 드니 남진 그 칼 다보지 릴리 존다지 젤렌다 다 제대로인가 다 칼 다보지 안에 사마데 간다 살로 쉬면 간다 사고 쉬는 것들 전화 동지들
1: 이와디 시시
0: 이와 시시지들 내가 침보 전국고 다 공을 쉬면 이 다 진짜 사고 나지 그 주진을 매래 주진 또 그 사마데서 잠지들고 쏘치와 차나다 네 타만 텐지 공신에 받아서 밥 본 거지르고 라바르드 가게 되네 전화 남준 통으로 뭐든지 전화 받지에서 되지 카드 검도 문제지 지금 통도 검었으면로 되네 동자 장모도서 뭐 통 라바르드지 라마르 조금만 혼요 남준 혼요 쓰라 혼요도 그거 걸려서 뭐 보지 통 던지선 네 저거도 좀 다음에 왜 대칼지 지금 통글로서 카고는지 되서 뭐 보통 제일 타만 통 되네 저저한테 대속 나한테 된거고 되네 사만도 마선 사마 규칙 못든데 사 되네 저거 좀 다음에 왜 던지위는 나한테 된거 대인사도 되네 다다 진짜 사고 그 라뎁든지 주의가 된 거고 되는 덤지 준비 장고스나 차단 놈다 나부리 마즈나네 현대 장송 되네 샤단 오마 세메리 제대로 뇽나 대달 장스 차단 오마 세메리 대서 뭐 사지요 말이스 되네 뭐차단 시도서 장마 주지 망자 소스 단 저런 당의 사만에 망보 제체 잠르 소스 다 저치와 잠바네 잠바 저제바 그러고 단 저런 당의 사마도서 주복 세례도서 여기에 맞서 출량지 좀 힘들다 당의 그 마음이 얻어서 단다 잠바다 된소 그래도 모스사고들 역세사고들 라바르드 잠바게 된사 다진이 사근을 펜혀 진이 사근을 펜혀지 헬레머리 전에 공게 만화 고는 잠바도서 모스사 라바르드 잠바르 치르스나 그게 힌 르마다 추마스 니요르고 힌 추자 무고드르고
1: 레레 르마라 호데
0: 르마든데 차주 장장 때는 지겨도 그 힌 르마즈 밀레
1: 레레
0: 어든데 그 토살 지데도 그 잠바든데 잠바든야 호마이나다 잠바 뿌주존 잠바 협드 파피 데데시 요가 뿌지즈다 잠모즈르고
1: 레 잠바 뿌가야 다지
0: 뿌가 뿌지 요르고 호마이는 뿌드 쥐로는 사모고 뿌드 무쥐는 잠바데코 슈네데 요데바
1: 레레 데야 게게게 네 춘데 바과 칼로르도 지히스 조르고
0: 호텔이
1: 데 이즈고게
0: 리리 땅호만 그 뿌주즈 지금 마치사다 다야사다 저 잠바야야르즈 휴즈 뿌주드는 조르고 호마이는 데 조지 밀레리든 그거 그 바과도 뿌드 쥐여데 촐라리노고 뿌무주지
1: 촐르고
0: 어쥐도 촐르 대다더니 라바드 잠바 산토살지도 그 잠바 나고도서 너바치르도
1: 휴 잠바 나고데
0: 마히 잠바조지데라 진이 콘느바드 주보인바 주침보 주다다 나체조르고 넘자데서 메버고 주유발야 놈다 야제데서 메레메레 코타 사마데 체주 잠모 요바든지 인상고 다른 때 그 마세바 진르리스나 코 잠바데 사용데 코바노라 다지 텐산 사마르 세렌다 아무라기지 젠족 세렌다 아무라 요르고 제데서 놈다 데네 징알차조도 단람라 게니 사마데서 뭐 지 코바노 요데 잠바데 마 산로데 텐소 마 데 코바데 쪼마조데 네바지 요사리 잠바 잠바데 파 주세도 주보 데몬라지 다지 트러보나지 레흥고
1: 뭐레
0: 지 카제 놈다 야다 텐데 뭐 보사 응고 나진레 지 주보 마데리온데 잠바지 사유진 총스 진라죠 다칸다 잠바데라 세메니가 근데봐 요들 근데지 제고 댄스도 된 남주 가서 다 진짜 그때 만화 고는 잠바사 주다 돼서 내가 좀 모르는 거스 되네 라바르도 전한 거는 얘기하나 되네 존다 조지데 nengka chi mo rengu go. Tad loo chunga hlopchandra da, legendra da, taa tenre yin na chik shokpa da gomo da so la chik sopo zhonda su leze zeji dhuru go, yuksha leo chita. Tene chik gengo zo tanda o, rong chu da teba yodo da chik namchun na gongshi tenre yoba yin na, shaa dan kora da, tenre zo jin na, tene sopo zhonda da, da sama nyam da rengu go, tenre yin chadi, da so, yabo yo sari. Tā tēlā yāng kō tsēkē tā dēmbā kōndā jōndā zōgur mūsī yāng tī zōgur kō wō jōndā tā chē rā na wō yāng mō yō mā kō lūk tsēk tā tā sōlā chīk shiong jā jī tā tā nē yāng nā sā yāng tā chēng lūk nī kā yō lē mā rī dēmbā wōng jō tā tī chēng jī sā kō lā pēn tō jī tūn rī
1: Sā kā nā mā kōndā sē bā tā nē bē rāng chū jū mīn sī kāng kā mīn bā mū rāng bā yāng bā kā tī nī mā lā jī nī sā kū nē lā ngōng kū kāndā shē kū bā tā yō tā kāndā shē kū bā sō chū kō lā jāng rī shū bī dā bā tī rī Tīng dī dētāng lāng dēshī bī lēn tēn nāng, dā dēshī bī nōng tēn chā tsāng xio tsā. Lēn tēn dī zōng rēng gā gō tāng, sō shū chūng kē tēn bā yāng bē tāng, xī xī chī ngā wā tēn tē rē.

0: Tā tōngba njīgī jī kiāng kiāng ngā sō ngānggā mā jāb chiāng dō chī tā dēyā chiāng rō wā tā chalō lā dā lēgā lēyā wā mā tō dām chī sō
1: njā
0: tā tī dēyā lō chiāng dō chī dēne tā gyō gā ngā sō jāb dēne tā tāndā ngū dēm kāngsā chī tē kō māng rō yā bō tā kāngsā chī tē kō māng
1: rō
0: gō piyā tō sō gāng lī tā tā lōngā chū dīng sā lē rō wā tā pēnā bē dī trāng dēng mēng bē dī yē shā yā tā mā yī jī mēng lā bīng tsā tō nyō mā ngā sō rā mā rā tsā sē nyō mā Hello, Jupiter. Did you know that?
1: The Mansor Jupiter is something like that.
0: Oh, something like that.
1: No, that's not true. What something?
0: Oh, Mansor something like that. Get wrong one.
1: Ah.
0: Then the Mansor that Kong Kong is it?
1: Ah, yes.
0: Now, like this, then.
1: Yes.
0: Then the Mansor. That guy is not so decent. I just talk to him. See,
1: there,
0: wah. Yes. Then the guy is not there, wah. Then my daughter, the door here, legal, go to his own. Then the wife, then me.
1: Ah.
0: Some of the people here, some of the here, don't get, some of the don't get. Then the Mansor, Chang Chang, he. That the she did it, then that the. Tā pāñśōru tsā bātā ñam ñeb chī dēdi ʻōn lō lōm chū gōkhyā tā tōk dōrō tā tī gāntu rā nī tū lā tsā gōkhyā nā māñ yōng dāsē rā nīndā chāndē mā dāsē rā tsik tōk tsā sā ñu āmā tō ñu āmā tā tā kō kāng sōm gōkhyā tā tā tā tōk sī sō gōndu rī
1: tā tā tī ānī shū gō tā tā nī tōn tū yu lō nē tī ñam dēb tsū rō bā ā rē
0: gormo dunja ta chungre
1: ah tu du lamsa ani ji migel komo dunja kwebre ami na ta tende si tu lamsa
0: ta ma gore
1: ah
0: gore ta lom ta pena da shuk tsuk na gore
1: ah
0: chen da shuk tsuk na ta tupe chen ga chen da shuk tsuk pa dewa he yong ba che no tsu tu don jo ma tin na tsu ang nyam de chele ma tin aji tsuk ta da tsu
1: ji
0: mar sa aji tsu ba che da tsu jo chungre yes yena lorum jung lorum jung chi yong don da ta pena ta ni ni ton ni tan ban go da ta sum ja 연세맹기 역시 누마라 원용마
1: 아 로.
0: 어 로다. 다 총소 총총리도 총소 총총리 야봉기로.
1: 다 고샤마요.
0: 어 고샤마요.
1: 나.
0: 좀 말아라. 에테네마 니갸다 도스 산노 누마 또 다시 되는데 에 디간트랄은 디아보 노르로 마르츠 크레말응기로. 또 거기 챔버 챔버린. 나.
1: 저 단단데 용바 조 용사데 단다 총라 창한다 단다데. 랑콘냠스 데네르바
0: 오리
1: 드미메 야시 메지
0: 텐제 총칸데 요리
1: 아
0: 세르라히과 오리
1: 아 나스 단데지 총칸데 디게 조세 단데 존다 총데레 미지 단데지 나스 총제다
0: 데사 아 데사 데 네빌 메 단다 다 샤르히나 탈렌다 즉 토비그레 즉 라살 즉 다고 산데오 예나 다 단다 녜시 메 존나 다 무슨나 휴 테드리
1: 사
0: 야체세라 거리
1: 나 선스 단다 차강하게 제가 차강한 조선 땅 거서 저어디다 마진을봐
0: 아리
1: 그다 아직 샵슈르봐
0: 아리 리네
1: 인도다 마진다 샵슈 찾아로 단다 대수 지트란즈 총주기 메르베야 마진 소리야 저번 밀린저
0: 그래서 모스 진짜 다리
1: 아
0: 모스 존다시 어 존다시 모스 존다 맞냐 존다시 되래 세탄 모스 끝나다 랭고 파르플이 급해 미나 zhengyi mengi gyasha gyatan ba chawang zhig
1: horish
0: chola kya mel me me su le na yang zhig ting na dara le chok chok yin ta lobang na lobang gato le ga li chi lakya zhung jiro te xin tuan ta na lakya mele zho zhig pa me su song na ta ten je leng kor chok chok zhung yu ta ta tok chi su lakya tib yu tok chi yaw rik na
2: ta ta qi ji sin yi bi le jing di na 北京龙庆年轻雷空 Chi ji ju bi xiu lan ren mong wang si,

0: 제톱 세두 지비 체우라나 나마 토스 지비 체우 세두 존 지비가 로 충충 키던데 보사대주 라나 나마 다 띵아데다 다 돈지 가데요 말에 약 나마데 토 가르타 조동 세두 가르타 요 받아 다 가르타 나데요 받네 조동아 현재 제바다 쇼그 쇼우 단 탑레데스 제부 조산스 제부 다 조아 다 감참참 산지보 매버데 다 지보 오늘 그 치다 다 조다 달라도 데르고 조아 상위치도 마 다 대륜이 다 마다서 건주요데 마제 마다 생계다 생계 참주요데 봐 나부 나토스 다 나부세 두갑데도 다 봄보데 좀 뭐보지 나부스 다다 당가랑 주치 가르서 그러세나 그가 종로거데 그리고 라동 원데데 데니 티노 쪼 그가 종로거데 나부 봄보데 주 나토스 동주란 동주 된 나데 나마 다다 나 동주 그 나데 아 참보 제바도 스타데 뭔가 간창을 변대와 참보 어 따라오데 봐 따라진도 자보 니비 좀음 제마 그 자보 니바다 자보 자보 가월 제비 좀음 제마 뭐보지 자보 찡하 찡하 찡다 때문에 죠 스타 코스 디자 코스 데바 뭐음 제메 용동 쇼답제 소년 손코 텐시 공도 동스 뭐음 제마 대주 용동 쇼 쇼자 다티 쇼그 조데데 송인 송인 칸 예동 예동 데 소코 세르테는 조코 제베 덴비코네 강도 동스 다다다 레바노라 나다데라 둥다데 나다데라 도다데 소르 다 디게 어체주 요비톤 어떤 차례리스는 토미기 안 조사나 오다 정호 자와 디르 단다지는데 지다 선선트에서
1: 네세 아니 아 제바 제브 세인다 슌 세인디제 아니 표현지 초고 와라야 제오 컨데 수요로
0: 다디다다 단다지리 페나 다다 슌다 다다가 저 다르비콜 다다 공동에 가셔 주실래 배나 다다 동바시나 그 남타노나 다당의 공도 알아지 그 쇼 쇼제 오르고 대당 때네 다다 라라시 그 나동 라라지 그 때네 범찰로 라라지 그 때네 쇼톨로 그리고 수미 토바 때네 라라시 그 나동 나다 수미 때네 대조 다 대도 우리 그 다도 때네 시험 때나래 때네 라라시 그 때네 쇼타볼 라시 좀 딩가르체도 스타디 딩가르체도 뭐보지 때네 담초 주가 라베 지가르타 테주기 체주 몽보지 다다 레바노 우데 데바 탄다지린다
1: 아 네세
0: 다테 인도도 티 체주드니 파솔 노마크톤 락바르토 데네 쉔근 타요 비캅스 나마 토톤 돈 세미 코톤 나 동동 데조 데즈 다 쉔 타비캅스 마제기다 나 동 옌다 그타네 돈 타완다 보치 쇼 몽 체주 탄다레다 옌나 초마 탄다레마다 다 레비캅스 데네 다 수미에데 바이체 위 pai la yena sumye to ta la yona ngama to tanda zu ta pagi karche nda o te zu ta pomyo karche de la la yona nga ta la yena nga vyo ngama dungji o te to o tundubi na patso te chi tene di kap su ta do ta ta di nong la cham che cham se wa di nong la ta nga dungji ta sumye su ji ta o tene de to de tong ngama to jo sa de ta mongbo chi ngama de ha lebi gong ma lal thole te kap te du ngama thoje de ngama kapo inde ba o tanda rendo o te chu ton ne jwa u de ba tanda rendo ta ta ta shan de ta ta nge chu lo bo pe mi tin no la ta ta ji bu che u la ngama tho se wa den din no la ta ta ka ta to do shun te ma se ba ta sang ge ta ta zo mo bo cha no de wa ko o te zon jwa u de ba ta ta ta ta tanda de pe na ta ne ra ba de zo cha mi ke par se ta na la ba kon ken ka ra chi chi gol ta ne ngama kapo kon tā tī ngāma kāpō tē tsō ngāma rīhā o tō kī mō gēmbā ñam ñō chī ngā rīp shī jā rī kō tāndī kī tā rī tā tā tī tōng bā tāng tā nī sāngi chāṁ chō o tē tsū chē chū mō bō tā tū yō nū kāng tār chāṁ tā nī tī chō kā tā kā tā tā mē pā tē yu jīn tō pō ngā tō lō nō nā sāndor, yondor, sālong, yonlong o tāndī mō bō yō rī tā rī bā kī nū bā tī yāng tē tāndā mō bō yō rī tā yō rā sī dēb jī tā yō rā yō dā lā jī bā chā wā gā wā chā wā gā wā chā wā tā nī sālong wā tōng bō sālong wā rōng wē chō bārda sā nyōmbi chō, tāma sā ndōwi chō sā, tō tōmbō sā lōngwi chō, bārda sā ndōwi chō, tāma sā nyōmbi chō sā, tā rēpā nō lō mōbō chāpji tā. Tā tē sō kāng tā rā nā lō kī ngā chō pē rāng kī dōmi yung rōng pōng kī chō lō tā, rēpā mōbō yō tē bā, tā rē chī rē tō, wā tā rā rē tē sō.
1: Kyung yu di na jik shengshung shirik ki shengshung shirik thasa dan rebe shabzhu yin jung kung shi nga zuen zhe sigo orba
0: lasu lasu
1: tante seya ki gyum tsen re di kante yin na jik kung
0: tante tata tante chaya dori tata tang huma 다 숑숑게 시레데도 냠다 템바다 녹갑도리 템바다 녹갈라 타네 다 봉게 봉다 용노 봉다 봉게 데브게 시레데도라 되갑지라 답동 못 보폴레 답동 못 보포용 비카스 타네 마 중요할 땅 대추 강나마 타네 다 봉빌로 주는비나 른지 고마데 주마 데네슈 배자다 르네 대초 덴디슈 손두 다다 다 중요할 감데 라바도 호총 감다 중요할 감데 졸라 봉보가 다 불롱조조 카오이나 다 숑숑다 봉보가 추다 르네다 루소르다 곰시다 예다 샹조가 다사 다 쇼체슈지 차도르 덴바데 냐차다 준지다 다테 송접데 약슈지 차도르 다 드라지 차 데두 다 간다 테 가르 차도르 세나 다 쇼우드 가 쇼우라 농구바 농이 쇼우드 가나 소나 농드 다나 잡아 농이 Tane xiongxiong xerik dang, bong xerik dang gana wu na, tana la te dang tebi ki jyotsar dang, xiabzhu dang, dugar dang, temi ki chi chiam dang, temi chi bhiendo ta mongpo chi, pena tata bongpo ki tino na, chiam tino ta la ka ngan chiam se, se lin dao. O ta te tong, pe chiam te tong rewa chenpo wu deba, reba tong rewa chenpo wu to, rebi chiam te tong. Tane ta nga ki ngarab se tu, nga ki ngarab se tu, te tu homa loju se tu, nga rab se tu tar ko, rapa sa rab, ngarab se nga ki loju, xiong rab se sumi ki loju. ओ तना मोबोची ता तेजिन द ता बबजीला लोजु ता रब बबजी ब मे बबजी बबचर से बचर से रवा ओ बजग लोजु तेजिन द टोंग उनचिन से आशम जु उना उ चाना चान ब चिना चिन ते टोंग टोंग को लोजु ओ तनो मोबो मोबो तना उ दे बतन रेदा ते सो ता तारा ती पेचा दे करिन खु दोर से ना बोंबो के ता तागला नो ताल मारे का केकु से जुजोर केकु से दे शोंजों के केकु से बोकी रान छो नाम जो ना दंदुर से दंदुर ओ ठीक पेने नो खु दे दंदुर दो ता ते मा सु ओ थना ला ता ते पेना ngा ला शजे ओंडा दंदुर मोंबो ओले रे दा ता ता ngा छो दुजु खोल यो दे बिग तने ता ता तिंगा रे बस जे ते ngा दे ता जेबा ngा जेबा ता गोगोर दंदुर दे दा ते येन के जेबा से ना ते ता दंदुर के जेपिंग आ yin ji ra ju ka su nga pe ju tong xe ba ta kukur ta xe wing nga ri ta ta nga la xe jie wong ta mong bong ta ta ta dong ta ta pung yong ying ba ta ta ti se jo ri ta ta ta kong ta ta li ngan chan ri wa yo pe ma chi ke ku ki ti nong la nga rap xiong rap te su se bo ta ma chi la gu se wa ti nong la ta pung bong pung yong ying ba ha chong ki ying ba la gu se wa ki pe cha jo ri ti nong la xiong tang nga tang un bo kang ling nam ju nyong kong rap xi zo si ta pe cha su pung bong lu gu tar ta ta ti nong la xiong ki chong rap ngāga chōngdāp, ūn sē tu tōng rī, bōb sē tu bōb jī rī, kāng lēn, tē chū kō chōngdāp rē rī, jī chū rī bē nā tāng tē mē yō lā tāng lē rī, bō tāng xiāng xiong, kāng jēn chōng lā tā yōng lē rī, wā tē chū kō rāp shī tā, hā chōng xēb jī chōwāp shī tā bā, wā tāng tē rī, tē yīn tsā tū, tā nē, jēn nē, bōmbō tāng, xiāng xiong tā bōmbō kī rī nē bā gā rī wā rī kō, nē nē, rē bī xiāb tō tīyāng, tē depti gun dewa, o ta tururin shogu la nongu tsuba nangyi, shogu kana u na nong tana lepa nongyi, o tururin ta rebe chode, chungyo la chap, tongpo tar, pardam per, tama tani tani rambabji, ta tongma tar, pardam ju, tama perjian dori ki, zongkong lo ju tururida.
1: Ta nganzo mi mangbu si ki rebe siya di, ina jik jizun mi le rebe, suyo dobe re xe si, suyo yorba.
0: Lasu lasu.
1: Ta ti ina, kirang ki jebe ina ta ti, rebe di ina jizun mi le suyo, dōbe rī chōng sēwa lē gyū jē, nē rīmbi nē chōng wē shio sē tē lē nē ngŋun zhīn tā, ngŋun zhīn sē nē mīndu jīk, tā tāng sē nē mīndu kāntrē sī yō zhō lā.
0: Tā tī tā tā ngē chōng tā kī tōng tā gā jā mē rī gō. Dā ngā tsū ngō nē chōng nē tā tā tē bā kī gō nē, tā tē ngā tāntā mō bō chī, pē nā tā tē bā kī gō nē tī yā tō tāntā rī tā tē yā sōng lē. Pē nā gā jū kī tēmbā pē yō bī kāp sō, rē bā tā rā bā nī pā nō rā Chetang ti tsek tani, chetang nga rang tsu te gari risa na tende mongpo che nondo go sari. Nga rang tsu che che se gori, gari se gori, yige, ta ngone dakchu kundru tang tung khen che yina, tani norso mada rarpa ta reba nye. Wancha dhala nye na tende te chen khen ke mongpo che nondo roso ta. Tende che na song deba te tong, ka te du ka ju ki tenpa tar debi ka su yang te la, che rebi shabro ke de che pepchung na wo tong na, tendu yuwe na pa mala reba tong dewa ursa na, 주로 그 대박 그 탑제 봐이나 다티 코로 대비 돈에 내서 지르고
1: 어제
0: 현재 내로당 다 점심당 빵다 다 드네 가서 계장되는 매도 냠지가라 대박 그 탑제는 리오 말고 대박서 막 개기도 돼 아래 얘나 심조 세제도 메리케다 르네 지금 개 굴고도 대화 여봤다 제탕 그다 말아 잡아라 잡아 여봤대도 드네 파초디 나봉다 잠잠이다 잡아 참게도 잡아 여봐 대소는 대화 말이 제시지 말고 대봐 얼고 현재 말아 잡아 그 잡이 좋은 데나 치 소르도 또 봤는데 그네 소르데 다디 차르도 내가 말하는 남탄 놀아 만도라 대